इत्यादि। अर्थात ते महाशक्ती नारायणी ए विलक्षण ए महाशक्ती नु स्वरूप ब्रह्मा वगैरे देवो पण जाणी शकता नथी, तेथी ते अग्नेया कहवायश। ज्यानो अंत छेडो ज मळतो नथी, तेथी ते अंताश। ज्यानो लक्ष्य जोई शकातो नथी, तेथी अलक्ष्याश। ज्यानो जन्म समजवामा आवतो नथी, तेथी ते अजाश। ए एकली सर्वत्र व्याप्त छे, तेथी एका। અને વિશ્વમાં અનેક રૂપ છે, તેથી અનેકા કહેવાય છે। પરાંબા રાજરાજેશ્વરી અનંત કોટિ બ્રહ્માંડ નાયિકા સૂર્યમંડળ અંતર્ગતા જગદબીજા મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી સ્વરૂપિણી ત્રિગુણા પરાંબાને અમો નમન કરીશ। પરાંબા ત્રૈલુક્યની અધિષ્ઠાત્રી મહાશક્તિ ભગવતી દુર્ગા એનું નામ લેતા આનું ધ્યાન મંત્ર ઉપાસકોના હૃદયમાં આ રીતે સ્ફુરિત થાય છે। મંત્ર શ્લોક

અર્થાત હું તે ત્રણ નેત્ર વાળા ભગવતી દુર્ગા દેવીનું ધ્યાન ધરું છું. એ દેવીના અંગોની કાંતિ વીજળી જેવી દીપ્યમાન છે. તો પછી એ દેવી સિંહના સ્કંદ ઉપર વિરાજેલા છે. હાથમાં તલવાર અને ઢાલ લઈને અનેક કન્યાઓ તેમની સેવામાં તત્પર છે. એ દુર્ગા દેવી કે જે પોતાના હાથોમાં ચક્ર, ગદા, તલવાર, ઢાલ, બાણ, ધનુષ્ય, પાશ અને તર્જની મુદ્રા ધારણ કરે છે, જેમનું સ્વરૂપ અગ્નિમય છે અને મસ્તક ઉપર ચંદ્રનો મુગટ ધારણ કરે છે, તો આજ ભગવતી દુર્ગા દુર્ગા સહસ્ત્રનામ સ્તોત્રમાં આ રીતે વંદિત થયેલા છે. પહેલા તો

અર્થાત એ દેવી દુર્ગા કે જે પોતાના નામના બમ એ બીજ મંત્રમાં દીપ્તિ પામી રહ્યા છે, દારિદ્ર્ય અને અસદગતિને હરનારા છે, મહાકષ્ટે જઈ શકાય તેવા ગિરિમંડળમાં રહેનારા, દુર્ગમ માર્ગમાં સંચાર કરનારા એ દેવી દુર્ગા દેવી છે, એમને અમે પ્રણામ કરીએ છીએ. દેવી અસર્વ શીર્ષમાં દુર્ગા શબ્દના સંદર્ભમાં આ રીતે વંદના કરવામાં આવી છે.

तोऽहं संसारार्णव तारिणीम्। તે દુર્ગા દેવીનું હું વંદન કરું છું કે જે બધા મંત્રોમાં માતૃકા મૂળ અક્ષર રૂપે રહેલા છે, શબ્દોમાં અર્થરૂપે, જ્ઞાનોમાં એ ચિન્મયાતીત કે ચિન્મયાનંદ રૂપ છે, શૂન્યોમાં શૂન્ય સાક્ષીની છે, જેનાથી બીજું કોઈ શ્રેષ્ઠ નથી તે દેવી દુર્ગા નામે વિખ્યાત છે, જેમને ઓળખવા મુશ્કેલ છે, એથી દુર્ગની છે, જે દુષ્ટ આચાર દુરાચારના વિનાશિકા છે અને સંસારના સાગરમાંથી તારનારા છે, એ દુર્ગા દેવીને અમે પ્રણામ કરી છે। વળી તે દુર્ગા દેવી કે જે

यही दुर्गा देवी जमुना द्वारा असंसार चक्र चाला करेश, योगियों जमनो सदैव चिंतन करेश, जमुना प्रकाश थी आ समस्त जगत प्रकाशित थई रही छे। ते दुर्गा जगत जननी महाशक्ति छे। आसुरी शक्ति ऊपर दैवी शक्ति नो विजय दर्शावती आ महाशक्ति नी भारत देश मा अन्यत्र पण विशेषतः नवरात्र ना दिवसों मा नव दुर्गा रूपे उपासना के वंदना थाय छे। आसो सुद्धी पडवी थी माडी आसो सुद्धी नौम सुधी चलनारो आ दैवी शक्ति नी आराधना करनारो नवरात्रोत्सव अत्यंत मंगलमय उत्सव गणाय छे। अहीं एटलुं ध्यान आपवुं पड़शे के आम नवरात्रि पण संस्कृत व्याकरणनी दृष्टिए संस्कृत नवरात्र ए शब्द जोईए। संस्कृतमां एनो विग्रह करवामां आवे तो नवानां रात्रीणां समूहः इति नवरात्रम એ દ્વિગુ સમાસ છે। હા, નવરાત્રનો અર્થ થાય છે નવ રાત્રિઓનો સમૂહ। આ ઉત્સવમાં પ્રથમ દિવસથી ઘટની સ્થાપના કરી જવારા વાવી માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને શક્ય હોય તો નવરાત્રિઓ સુધી અખંડ જ્ઞાનદીપના પ્રતીક ભૌતિક દીપને પણ પ્રકટ રાખવામાં આવે છે। નવરાત્ર એ દિવસોની રાત્રિઓની અધિષ્ઠાત્રી દુર્ગાદેવી એમના નવ નામ છે। તે

આ બધાના શાસ્ત્રો દ્વારા, બ્રહ્માજી દ્વારા પ્રતિપાદિત થયેલા છે. એ નવદુર્ગામાં પેલું નામ છે શૈલપુત્રી, બીજા છે બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા દુર્ગા કુષ્માંડા, પંચમ સ્કંદમાતા, છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની, સાતમું સ્વરૂપ કાલરાત્રી, આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવમું સ્વરૂપ છે સિદ્ધિદાત્રી. આ નવ દુર્ગાઓ, એમને અમે પ્રણામ કરીએ છીએ.